કરો પ્રતપારા અમરે દુષ્ટ સભાય તુમ ગાવો આભાદ મોહે બચાવો સુખી બસે મોર પરવારા સેવક સિખ સભાય કરતારા મોર અચ્છા નિજ કરદય કર્યા સબૈરણ ગોવા સંગ્રહ્યા પૂર્ણ હોય અમારી આશા તોર ભજન કી રહે પ્યાસા તુમે શાડ કોઈ અવર ના ધ્યાઉં જો બાર ચાહું સો તુમ તે પાઉં